ahlul uqdatan min lisani yafqahu qawli. Sallu ala Muhammad wa ali Muhammad. Atrafakum bis-salat ala Muhammad wa ali Muhammad. ઇન્સાનની ફિતરતથી પૂછવામાં આવે, કોઈ પણ મઝહબમાં માનતો યા ન માનતો હોય, ચાહે મુસલમાન હોય, ગેર મુસલમાન હોય, યહૂદી હોય, નસરાની હોય, મજૂસી હોય, જે પણ મઝહબમાં માનતો યા ન માનતો હોય, ઇન્સાનની ફિતરત એ વાતની ગવાહી આપે છે, દલીલ આપે છે કે એના માટે કોઈ મઝહબની જરૂર નથી, કોઈ માસ્તરની જરૂર નથી, કોઈ શિક્ષકની જરૂર નથી, બલકે હઝરત ઇન્સાનના અંતકરણમાં પોતાની ભાવનાઓની અંદર અંદરખાને એને વાતનો ખ્યાલ છે, એ વાતને માને છે કે ઇન્સાનની અંદર અગર એક સિફત હોય અથવા તો એ સિફત આવી જાય યા એ સિફતને લાવવાની કોશિશ કરવામાં આવે તો એક એવી સિફત છે કે જે સારી સિફત છે, સારી ખસલત છે, સારો ગુણ છે, નેકીનું કામ છે, સારી વસ્તુ છે, ભલાઈનું કામ છે, એ કઈ એવી ફિતરત છે કે જેને દુનિયાનો હરેક ઇન્સાન સ્વીકાર અને કબૂલ કરવાને તૈયાર છે, એ છે ઉદારતા. ઉદારતા એટલે શું? લા જેનેરોસિટે, સખી હોવું. અને એ જ પ્રમાણે હરેક ઇન્સાનનો અગર સહી ઇન્સાન પોતાની જિંદગીને વિતાવતો હોય તો એ જ પ્રમાણે ઇન્સાનની ફિતરતની ગવાહી મારા તમારા સામે આવી જશે કે ઉદારતાના સામે જે વસ્તુ છે એનું નામ છે બખીલી, ગંજુસાઈ. હરેક ઇન્સાને વાતને માન્ય રાખવાને તૈયાર છે કે ઉદારતા સારી વસ્તુ છે અને ગંજુસાઈ સારી વસ્તુ નથી. સવાલ એવો ઉભો થાય છે કે જ્યારે આ બે વસ્તુ જે ફિતરતની વાતો છે એ હંમેશા એનો વપરાશ કેનામાં કરવામાં આવે, કઈ વસ્તુના સાથે એનો રિશ્તો દેવામાં આવે, તો તમને દુનિયાનો જવાબ એટલો મળશે કે આ ઉદારતાની વાત, બખીલીની વાત, સખી કરીમ દાતાની વાત, દેવાની વાત ન દેવાની વાત, એ હર હંમેશા આપણે કદાચ એમ સમજ્યા છે કે આ માલ મિલકતની વાત છે, પૈસાની વાત, કોઈની મદદ કરવી. બેશક જ્યારે માલુ મિલકતની વાત આવે તો વાતને અહીંયાથી ને શરૂ કરીએ કે આપણા મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલયહિસ સલામ નો એક કોલ છે અને આપે કહ્યું કે અલ બખીલ, બખીલ જે છે એની આ હકીકત છે, અલ બખીલ ઇસ્તાજલા ઇલલ ફક્રે અલ્લધી મિનહુ હરબ. કંજૂસ માણસ જે છે ને, એ માણસ ફકીરી તરફ બહુ જલ્દી જાય છે, એ જ ફકીરીથી કે જેનાથી ભાગતો હોય છે. બખીલ કંજૂસ કેમ દેવા નથી માગતો? કારણ કે એને એમ છે કે મારું ઓછું થઈ જશે ને. ઇમામ અલી કહે છે અજીબ તો લેમન બખેલા, મને અજબ જ લાગે છે, સમજવામાં વાત નથી આવતી કે કંજૂસ ઇન્સાન જે ફકીરીથીને ભાગતો હોય, ઠીક છે, એ જ કંજૂસાઈ કરીને, બખીલી કરીને કંજૂસાઈ તરફ એ જઈ રહ્યો છે જેનાથી ભાગતો હતો. અને સાથોસાથ કે અજબ થવા જેવી વસ્તુ એ છે, વયફૂતુલ ગિના અલ્લધી યાહુ તલબ, અને જે કમાણી કરતો હતો, બખીલની જ વાત થઈ છે, જે પૈસો ભેગો કરતો હતો, માલ મિલકત ભેગો કરતો હતો, એ ગિના હતું એના માટે કે એને કોઈની જરૂર ન પડે, પણ એને વાપરતો જ નથી, તો એના પાસે જે પૈસો ભેગો થયો ન વાપરે છે ને કોઈને આપે છે, તો મને અજબ લાગે છે કે આ માણસ વિચાર કઈ રીતે કરે છે. કેમ? યાઈશુ ફી દુનિયા આયશલ ફુકરા, દુનિયાની અંદર એની જિંદગી ફકીરોની જિંદગી વિતાવે છે. ઓયો હાસબુ ફિલ આખરતે હિસાબલ અગનિયા, અને આખરતમાં એનો હિસાબ કિતાબ પૈસાવાળાનો થશે. જિંદગીની અંદર ફકીરની જિંદગી જીવે છે અને આખરતની અંદર એનો હિસાબ કિતાબ તવંગરોનો, માલદાર માલે તુજારનો થશે. મૌલાએ કાયના શું સમજાવી રહ્યા છે? આપણે શું સમજ્યા? આપણને ફક્ત એ જ ખ્યાલ છે કે હે ખુદાના બંદા, આ જ્યારે તવંગરીની વાત, પૈસાની વાત, બખીલીની વાત, કરીમ ઉદારતાની વાત, આ મૌલાએ આપણને પૈસાના મામલામાં સમજાવ્યું ના, પણ આ દીન મને ને તમને કહે છે કે પૈસાનો મામલો હોય ના, ત્યારે જેના પાસે પૈસો હોય એ જરૂરી નથી કે સખી હોય.

જેના પાસે પૈસો હોય એ જરૂરી નથી કે એ સખી હોય. પણ એક બીજી વસ્તુ છે કમાલની, પૂંજી. એ અગર ઇન્સાન પાસે આવી જાય તો એની અંદર બખીલીની જગા છે જ નહીં. કેમ? જ્યારે આ પૂંજી આવી જાય ને તો પછી પોત મેળે એ બંદો કરીમ થઈ જાય છે, ઉદાર થઈ જાય છે, જેનેર થઈ જાય છે. આ કેની આપણે વાત કરી રહ્યા છે? આ ભાવનાઓની વાત આપણે કરે છે. ભાવનાઓ એટલે શું? લેઝ ઇમોશન. પૈસો જે છે ને એમાં બંદો કંજૂસ થઈ શકે, પણ જ્યારે ભાવનાઓની વાત આવે, આ દીન મને ને તમને શું કહે છે કે અરે ખુદાના બંદા, પૈસાના મામલામાં કંજૂસાઈ આવે, આ જ મામલો તારી જિંદગીમાં તારા ભાવનાઓના બારામાં આવી શકે એમ છે. કઈ ભાવનાઓની વાત થાય છે? સારી ભાવનાઓ, લાગણીની વાતો, મોહબ્બતની વાતો, મવદ્દતની વાતો, સારા વિચાર રાખવા, સારી નિયતો રાખવી, સારી નીતિઓ રાખવી, આ બધું શું છે? આ એ પૂંજી છે, એ કેપિટલ છે કે જો બંદા પાસે આવી જાય તો એને દેવા માટે તૈયાર થઈ જાય છે. ક્યારે આપણને ખબર પડે કે આશિકભાઈ સારા માણસ છે? ક્યારે ખબર પડે? હા, વોયાજમાં. એ સહી જવાબ છે. સલવાલા મોહમ્મદ વાળી મોહમ્મદ. હા, આ ભાવનાઓ છે. સારા માણસો, લાગણીવાળા માણસો, ઉલ્ફતવાળા માણસો, નેક કરવાવાળા માણસો. એટલે આપણે આજે વિષયને એક નામ આપ્યું છે, લા જેનેરોઝિટે એ લા પોવર્ટે, અથવા તો જેનેરોઝિટે એ પોવર્ટે ઇમોશનલ. મને ક્યારેક ક્યારેક ખબર નથી પડતી કે આ ઉદારતા, સખી હોવું, કરીમ હોવું, એના માટે ઇસ્લામે મને ને તમને શીખવાડ્યું છે કે અહીં ખુદાના બંદા ભાવનાઓની અંદર, ઇમોશનની અંદર, સારી વસ્તુઓની અંદર પણ તને ઉદાર બનવાનું છે. ઉદાર ક્યારે થાય? પૈસાવાળો જ્યારે ઉદાર થાય તો એ પૈસો છાપરામાંથી આવતો હોય? ક્યાંથી આવતો હોય? મહેનત કરતો હોય ના, એ જમા કરે પેલી પૂંજીને, કામે જાય, ટેમસર પેઢી ખોલે, નોકરોને રાખે, બધી જાતની કોશિશ મહેનત કરે, ત્યારે એનો ભંડાર ભેગો થાય ને પૈસા કમાય, અને પછી જ્યારે કમાણી આવી જાય તો અલ્લાહની રાહમાં એને આપે, ઉદાર બને. એ જ પ્રમાણે ઇન્સાન ઉપર જરૂરી છે કે એની ભાવનાઓને કમાવાની કોશિશ કરે. જુઓ તમે સમાજની અંદર આ ભાવનાઓની વાત એટલે ઇમોશનની વાત કેવી રીતે ખુદા આપણને સમજાવી રહ્યો છે, અને એના માટે કદાચ મેં તમને ખબર છે એટલી મારી જીભ તોતળાય છે, એનું કારણ આ છે કે કેવી રીતે પડવું, કેવી રીતે સમજાવવું, આ 20 મિનિટની અંદર સમજ પડવું શું, કેવી રીતે પડવું, એટલે મને સમજ નથી પડતી કે ક્યાંથી ક્યાં જાઉં ને કેમ ઠેકડા મારવા. એક સલવાત પડો મોહમ્મદ વાળે મોહમ્મદ પર. એક ઓર સલવાત પડી મોહમ્મદ વાળી મોહમ્મદ પર. સમાજને બનાવવા માટે તમે જુઓ, ખુદાવંદે કરીમે કોમ આપણી વાત કરી રહ્યો છે કે મુસલમાનની જ્યારે કોમ હોય ને એની અંદર તમે જો સારી ભાવનાઓ, સારા ઇમોશન, સારી વસ્તુઓ, સારી નીતિઓ કઈ રીતે ઉભરાય છે, ઉભરાય છે કેમ, આ લોકોની અંદર હોય છે, એટલે તમને માશરાની અંદર મળશે કે જેના પાસે આ ભાવનાઓ નથી હોતી, આવા ઇમોશન નથી હોતા, એને તમે કહો કે વાંજેને બેસને, આ એ બધા સાથે મને ના ગમે, આપણે હાલો ઓના ઘરે જાય, આ એ કોકના ઘરે જવું મને, એને કાંઈ માફક ના આવે, એને કોઈ માણસોને જોવા પસંદ ના આવે, કોઈ સાથે વાતું કરવી એને પસંદ ના આવે, ફકત અને ફકત ચહેરાને મલકાવો એટલે કે સુરીર મુસ્કુરાવું, એ પણ એને ના આવડે. કેમ? કારણ કે ભાવનાત્મક ગરીબ હોય છે, પૂંજી નથી એના પાસે, દે શું, એના પાસે એવી કેપિટલ ડેમોસિયો છે જ નહીં કે જઈને બીજાને આપે. પૈસાવાળા હોય એના પાસે કેપિટલ હોય તો એ આપી શકે છે. કેમ? પૈસો મહેનતથી ભેગો કર્યો. મુશ્કેલ વાત એ છે કે સારી વસ્તુઓને આપવી, સારા વિચારો આપવા, સારી રીતે વર્તવું, એ કેમ બંદો નથી વર્તી શકતો? કારણ કે ખુદ પોતે અંદરથી ખાલી હોય છે. તો બીજાને શું આપે? જેના પાસે કાંઈ ના હોય એ બીજાને કેમ આપે? જેવી રીતે પૈસો કમાવવો પડે.

દેવા માટે એ જ પ્રમાણે સારી ભાવનાઓ કમાવી પડશે દેવા માટે. એમને એમ નહીં થાય, એના માટે મહેનત કરવી પડશે. એટલે આપણે કહ્યું જેનેરોઝિટે એ પોવર્ટે ઇમોશનલ. એક સલાત પડો મોહમ્મદ વાળી મોહમ્મદ પર. પરવર્તિકારે આલમે સૂરે હાશર કુરાન મજીદ 59 મો સૂરો છે. આયત નિશાન છે 9, ચેપ્ટર 59 વર્સ નંબર 9 અને શપિત્ર 59 વર્સ 9. ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહ રહેમાન રહીમ. મુહાજરો અનસારની વાત થઈ છે અને લોકો સફરમાં આવી રહ્યા છે મદીના ખાતે. ખુદાવંદે કરીમ એ લોકોનો જિક્ર આપણા સામે કરે છે. કહ્યું વલ્લઝીના તબઉ દારા વલ ઈમાન મિન કબ્લહિમ, એ લોકો કે જે હિજરત કરીને બાકીના આવવાવાળા પહેલાં આવી ગયા છે, જે લોકોનું ઘર બધું સંધાઈ ગયું છે, ઘરની બધી એ લોકો પાસે આસાની આરામ બધું તૈયાર થઈ ગયું છે. વલ્લઝીના તબઉ દારા વલ ઈમાન મિન કબ્લહિમ, એ લોકો કે જેનું ઘર બધું પહેલેથી ને સંચવાયેલું છે, ઈમાનની અંદર પણ આ લોકો પહેલ કર્યા હતા. આ લોકોની ખૂબી શું હતી? મદીનામાં જે આવી ગયા હતા આ લોકોની ખૂબી શું હતી? એક પછી એક જિક્ર ખુદા કરે છે. કહ્યું યુહિબ્બુના મન હાજરા ઇલૈહિમ, આ લોકો તરફ જે હિજરત કરવા આવે ને એનાથી ને અલકો મોહબ્બત કરે છે. પછી વલા યજદુના ફી સુદૂરહિમ હાજતન મિમ્મા ઉતુ, આ લોકોના દિલમાં જરાય એવી નીતિ બગડતી જ નથી કે ઓલા જે આવી રહ્યા છે આ લોકો પાસે શું છે, આ લોકોને શું મળ્યું છે, એ આપણને મળી જાય તો બહુ સારું થાય. આગળ વયુઝરૂના અલા અન્ફુસહિમ વલૌ કાના બિહિમ ખિસાસા, આ લોકોની જે જરૂરત હતી ને એની પહેલાં સામાવાળાની શું જરૂરત છે એને પૂરી કરે છે. એને પોતાને જરૂર છે, પોતાને ભૂખ લાગી ગઈ છે, પણ તે છતાં સામે એક બીજો ભૂખ્યો છે, કહે છે હું વાંધો નહીં ભૂખ્યો રહીશ પણ એને જમવાનું આપીશ. પછી ખુદાએ શું કહ્યું વમૈયો કશો હનફસે ફઉલાઇકા હુમુલ મુફલિહૂન, જે ઇન્સાન પોતાની ખુદની બખીલી સાથે લડે, એના માટે મહેનત કરે કે હું મારી ભાવનાઓને બીજાના પ્રતાપે બીજાના માટે કુરબાન કરી નાખું, ફઉલાઇકા હુમુલ મુફલિહૂન, ખરેખર આ એ લોકો છે કે જે કામયાબ લોકો છે. કામયાબી મેળવવી છે એના માટે આ ભાવનાઓને મને ને તમને પેદા કરવી પડશે. કેવી રીતે કરવી? તમે આ દીનની અંદર જુઓ કેવી રીતે આ દીન મારી તમારી તરબિયત કરે છે, કે મુસલમાન ખુદાના અકવાલ પણ આપણા સામે છે, કે કેવી રીતે મને ને તમને શીખવાડે છે કે તમે ભાવનાઓને દેતા શીખો. મફત છે, એમાં કાંઈ પૈસો નથી જતો, કોઈ પણ જાતનો ખર્ચો નથી. ખુદા ચાહે છે કે આ વાતની અંદર, અને યાદ રાખવાનું કે અગર બંદો પૈસાના હિસાબે માલી સ્થિતિના હિસાબે અગર નબળો હોય તો એ ફકીરી ગરીબીનું એટલું દુઃખ નથી જેટલું દુઃખ ઇન્સાન ભાવનાઓના મામલામાં ગરીબ હોય. કેમ? જેને કોઈ સાથે બનતું ના હોય, કોઈ સાથે એને બેસવું ન ગમે, કોઈ સાથે એને વાતો કરવી ન ગમે, આ કેવો ઇન્સાન હોય, એને બધું કારું જ દેખાતું હોય, એને કોઈના વખાણ કરવા ન ગમે, એના સામે કંઈ સારી વાત કરો તો એને પણ ઊંધી બદલાવીને ખરાબમાં બદલાવી નાખે. કોઈના વખાણ કરો કે તમે જોયું આ બધું સાફ છે ને, આમ દાખલો આ બધું સાફ છે ને, એ આપણા હસનૈન વસરામે કર્યું છે. પણ આ કોણ છે? આયાને હસનૈન વસરામ ગમતો ના હોય. એટલે કે શું તમે હસનૈન વસરામનું નામ લ્યો છો? હા કેમ ભાઈ? આ આસ્પિરા તો બધે મેં કર્યા છે. હા કેમ તને કોકનું ભલું નથી ગળેથી ઉતરતું? કેમ? કારણ કે અંદરમાં સારી ભાવનાઓની પૂંજી છે જ નહીં. કોઈ વસ્તુ ન સ્વાય છે, આપણે ના આપણે ગુજરાતીમાં કે ન ઠંડુ સ્વાય ન ગરમ સ્વાય, એ કેવા બંદા હોય? એ એવા બંદાઓ છે કે જેના ભાવનાઓના મામલામાં આ ગરીબ લોકો છે, ફકીર લોકો છે. ને ખુદાએ શું કહ્યું વમૈયો કશો હનફસે ફઉલાઇકા હુમુલ મુફલિહૂન, જે ઇન્સાન પોતાની અંદરૂની બખીલી સાથે લડે. પાછી આ એટલા સેકન્ડ તો નફ, ઠીક છે, પોતાની અંદર પોતાની બખીલી. જો તમે તરજુઓ કિકોંક સે પ્રેમ્યુની કોત્ર સા પ્રોપ્ર આવારીસ, પોતાની વાત. કેમ? અંદર ખાને બંદો બખીલ થઈ જાય છે તો મામલા પૈસાનો હોય એમાં જેટલું દુઃખ છે એના કરતાં વધારે દુઃખ ભાવનાઓની અંદર. કેમ? એને ચેન નથી હોતું એવા ઇન્સાનને,
Any ratoni need in a tea.

બધાની વ્યાધિ કરે, બધાની પંચાત કરે, અને સારી વસ્તુઓ એની જબાન ઉપર નથી આવતી. તમે જુઓ આ દિનની અંદર કે આપણા પાસે આટલી દુઆઓ છે, આટલી મજલિસોની અંદર નબીઓના અંબિયાઓના આટલા વાકયાત અને કિસ્સા, ઇમામોના આટલા વાકયાત અને કિસ્સાઓ, એ બધા ઉપર સુબહાનઅલ્લાહ નારાઓ લાગે, પણ તે કઈ કર્યું? ઈ આવા હતા નબી, ઈ અંબિયાઓ આવા હતા, ઈ આપણા ઇમામો આવા હતા, પણ તારી પાસે આવી કઈ પૂંજી છે કે તું પણ આ લોકો પાસે જે પૂંજી હતી એટલે કેપિટલ, કેની? સારી વાતોની કેપિટલ. આને આ લોકો અલ્લાહની રાહમાં માણસોના સામે ખર્ચ કરતા હતા, પણ હું એ નથી કરી શકતો. કેમ? કારણ કે જે દીને મને શીખવાડ્યું છે ના, એના બારામાં મેં વિચાર નથી કર્યો. ઉદારતાને ફકત અને ફકત માલ સાથે મેં જોડી લીધી છે. હાલાકી આ દીન કહે છે આ ઉદારતાની વાત, આ ભાવનાઓની પણ વાત છે, ઇમોશનની પણ વાત. કેટલી છે આપણા પાસે? આટલી દુઆઓ છે કેના માટે છે? આ દુઆઓ છે કેના માટે છે? દુઆઓ પડવા માટે જ છે? આપણા સબક, આપણી તરબિયત માટે છે? લો સાંભળો, ઉપયોગ માટે છે. નબી કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ નબી કરીમે કહ્યું છે, ઇઝા દઅઆ અહદુકુમ ફલયઉમ ફઇન્નહુ ઔજબુ લિદુઆ. નબી કરીમ કહે છે, તમારામાંથી કોઈ પણ માણસ દુઆ કરે ના તો એ દુઆને જે છે ના ફલયઉમ, એને આમ કરે. એટલે શું આમ કરે? એટલે જેનેરાલીઝ કરે. તમારામાંથી કોઈ દુઆ કરે ને તો એને જેનેરાલીઝ કરે, એમાં બીજાઓને નાખે. ફઇન્નહુ ઔજબુ લિદુઆ, કારણ કે દુઆ કબૂલ થવા માટે, એનો જવાબ મેળવવા માટે સૌથી વધારે જે દુઆઓ કબૂલ થાય છે એ હોય છે કે જેની અંદર બીજાઓનો સમાવેશ કરવામાં આવે. મારું શું હોય? મારો પગાર વધાર ને, મને પાસ કર ને, મને આ કરી દે ને, મારી ઔલાદ સારી થાય ને, મને ડિપ્લોમ મળે ને, મને આ મળે. ભાઈ બીજાઓને ના મળે આ બધું? તને બીજાનો ખ્યાલ કેમ નથી આવતો? કારણ કે પૂંજી કેપિટલ ઇમોશનલ છે જ નહીં તારા પાસે. આ દીન કહે છે કે આ તમારી તરબિયત અમે કરીએ છે કે દુઆઓની અંદર બીજાઓને યાદ કરો, નતીજો તમારું કાંઈ નહીં જાય. પણ આ દિલ એ વાતની દલીલ આપશે કે તમારા પાસે ઉદારતા છે. દાખલો લઈ લઈએ આપણે, ઘણી દુઆઓ છે કુરાન મજીદમાં. મારા હિસાબે બહુ ઘણી દુઆઓ છે, એમાંથી ને આપણા પાસે જે સૌથી વ્યાખ્યાવાળી દુઆઓ આવ્યું તો જનાબ ઇબ્રાહીમ અલીસલામની છે. સૂરે ઇબ્રાહીમને ખોલો, 40મી આયત જુઓ, તમે જોજો. ખુદાએ કહ્યું, બિસ્મિલ્લાહ રહમાન રહીમ, 1440 કતોક્સ કરોત, 14મો સૂરો, 40મી આયત. નબીઉલ્લાહ ઇબ્રાહીમ કહ્યું, બિસ્મિલ્લાહ રહમાન રહીમ, રબ્બી જઅલની મુકીમ સલાહ, ખુદાયા મને નમાઝીઓમાંથી બનાવ. તો આટલી દુઆ કરી તો ના કામ આવત? કામ આવત ના. પણ જો ખુદાનો નબી અને ખુદા આપણને શું શીખાડે છે કે નબીઉલ્લાહ ઇબ્રાહીમે પોતાની વાત કરી પણ સાથે શું નાખ્યું? હમીન ધોરણેથી મને નમાઝીઓ જેવા કર અને મારી ઔલાદને પણ, મારી વંશને પણ નમાઝીઓની અંદર શુમાર કર. રબ્બના વ તકબ્બલ દુઆ, અહીં અમારા પરવરદિગાર દુઆને કબૂલ કર. વાત ખતમ થઈ ગઈ? નહીં. 41મી આયત જો શું કહે છે જનાબ ઇબ્રાહીમ, રબ્બન અગફિરલી વલી વાલિદૈયા વલીલ મુમિનીના યૌમા યકુમુલ હિસાબ. પાછું ગીત, એ અમારા પરવરદિગાર મને માફ કરી દે. આટલું હોત તો ના કાફી હોત? કાફી હોત. પણ જનાબ ઇબ્રાહીમે શું કર્યું? મા બાપને પણ ઉમેરા, નાયખા વળે જાય, શું કાંઈ જાય? કાંઈ ના જાય. વલે વાલે દૈયા વલીલ મુમિનીના, મારા મા બાપને પણ માફ કર, મોમિનોને પણ માફ કર, કે કયામતના દિવસે આ લોકોને કોઈ તકલીફ ન પડે. આ કેની તરબિયત ખુદા દીન મઝહબ કરી રહ્યો છે કે અઈ બંદા, પૈસાના મામલામાં તો તને કંજૂસ નથી થવાનું, પણ આ દિલની લાગણીની વાતો, મોહબ્બતની વાતો, સારી નીતિઓ, સારી વસ્તુઓ, ભાવનાઓની, દિલની જે વાત છે એની અંદર પણ તને ઉદાર થવાનું છે. તારું જાય શું? તમે જો મોહબ્બતની વાતો, આ આદત અને શાદીના મોકા ઉપર પડાય પણ આજે પડીએ કેમ? આ બધું હદીસની અંદર છે. નબી કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ

باور تپڑے بیان کرے مضمون تو نبی کریم کہیوں کہ قول الرجل للمرأة انی احبک لا يذهب من قلبها ابدا. شیخ لقمان عبادیات مرد پوتانی گھر والی نے کہے انی احبک ہوں تنے چاہو چھو تو منے پسند چھے تو منے گمے چھے آ مرد نو پوتانی گھر والی نے کہو اینا دل ماں تھی کیارے نکڑتو نتھی કેને પોતા આ મારો હાલ શું છે બારે બધાયને ઝૂકી ઝૂકીને સલામ કરું પણ મારા ઘરવાળાઓની કાંઈ કિંમત નહીં કોઈ દી તારા મોઢાથી ને તારી ઘરવાળીના તારા આટલા ધસેડા કરે કાંઈક વખાણ કે આજે યાર બહુ સારું રાંધ્યું છે તે વાહ આટલું સવાદીલું આજે થયું કંઈ નવી રસેત છે ખુશ કર એને ખુશ કર કેમ ભાવનાઓ આપ સારી વસ્તુઓનો ઇઝહાર કર કેમ તારું જાઈશું એટલે નબીએ સમજાવ્યું કે બંદો અવારનવાર અવારનવાર આ કોણ ઘરવાળીની વાત હતી ને ઔલાદની વાત જો સાદિક આલે મોહમ્મદ ઇમામે જાફર સાદિક અલી સલામ જેટલા ઇમામ ઇરશાદ તરફ છે કહ્યું ઇન અલ્લાહ લયરહમુલ અબ્દ લિશદતિ અલ હુબ્બ લવલદે ઇન અલ્લાહ લયરહમુલ અબ્દ લિશદતિ ખરેખર અલ્લાહ સુબહાન વ તઆલા એ બંદા ઉપર પોતાની રહેમતને નાઝિલ કરે છે એના ઉપર એ બંદો કે જે પોતાની ઔલાદને ખૂબ ચાહે છે ખૂબ ચાહે છે શિદ્દતની મોહબ્બત એ મા બાપને એની ઔલાદ પ્રત્યે હોય છે એના બદલામાં ખુદા એના ઉપર ખૂબ રહેમત કરે છે શું છે આ મોહબ્બત આથી ઔલાદના કેટલી વાતો છે નબી કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ નબી કરીમે કહ્યું ઇઝા અહબ્બા અહદુકુમ અખાહુ ફિલ્લાહ તમારા માંથીને અલ્લાહ માટે પોતાનો જે અલ્લાહ થીને એનો ભાઈ હોય ને એને જો એનાથી મોહબ્બત કરતો હોય ફલ્યુબયિનહુ એને જાણ કરી દે فانه خير للالفه واوجب للموده بندا تارا بھائی بند نے اگر تو چاہتو ہو اے تنے پسند ہوئی تو کیارے کیارے انے کہے کہ تو منے پسند چھو ابھی بڈی سو سامبھڑی چھ نا مارا تھی تمے پر ا دین اپڑی شو تربیت کری ریو چھ ایج کیا خدا نا بندا ساری بھاوناوں نو وپراش کرتو جا کتلی تربیت ا دین اپڑی کریلی چھ کہ پیسہ نا معاملہ ما તો આપણને કીધું કે તમને કરીમ ઉદાર થવાનું છે પણ ફક્ત એ જ નહીં આ દિલનો મામલો જે છે ને એમાં પણ સારી ભાવનાઓ લા જેનેરોઝિટે ઇમોશનલ એના તરફ મને કામ કરવાનું છે અને અગર હું કામ નથી કરતો તો એનો નતીજો એ છે કે જે ઇન પોવર્ટી ઇમોશનલ મને કંઈ સૂજતું જ નથી તમે જો નાની નાની વસ્તુ નબી કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ ભાવર્થ બયાન કરું છું અલગ અલગ રીતે હાદીસ આવેલી છે એટલે ભાવર્થનો શબ્દ વાપરું છું નબીએ કરીમે કહ્યું છે કે તબસ્સુમ ફી વજહ અખીકા સદકા સાંભળ્યું છે ને તારા ભાઈના સામે મુસ્કુરાત વાળો ચહેરો એ શું છે સદકો છે શું છે સારી વસ્તુ માશરાની અંદર સારો માહોલ બનાવવા માટે કહ્યું એકબીજાને શું કરો મુસ્કુરાતે ચહેરે મળો હસતો ચહેરો બધા સામે રાખો પણ ક્યારે ક્યારે મને એ નથી સૂજતું નથી આવડતું કેમ કેમ કારણ કે અંદરથી ખાલી છું જે સ્વી પૌવ ઇમોશનલમાં એટલે મને એ ઇઝહાર કરતા નથી આવડતું ને તમને ખબર છે હમણાં મારા ઉસ્તાદને સાંભળતું દુનિયામાં તમે જો ને કે ઓલું તું મને ગમે છે ને તું મારી રાણી છો ને આમ ને આમ એ બધું જવાજાનું કામ છે બુઢાઓનું કામ નથી હું મારી વાત કરું બુઢો છો ને હું 60ના બાજુમાં છો હજી ચાલુ છે શું તું મને ગમે છે હું તને ચાહું છું કેમ કારણ કે આના વગર જિંદગી બંદા તું પોતાને સાબિત કરી લે છે કે અંદરથી તું ખાલી છો અધૂરી જિંદગી છે એટલે ખુદા વંદે કરી મને ને તમને શીખવાડે છે નબીઓ શીખવાડે છે અરે ખુદાના બંદા આ દુઆની વાત આપણે કરી મોહબ્બતના ઇઝહારની આપણે વાત કરી મુસ્કુરાવાની આપણે વાત કરી એક ઓર મસલો છે ઈ છે

વખાણ એમાં એ કેટલું હું કંજૂસ હોય છે. ઠીક છે, આ જો બધી કોઈને ઘા દેવા માટે નથી, હું અહીંયા છું તરબિયત માટે, હું એ સુધરું ને. આપણે શું કરે હવે, આ દુનિયા મજલી શું સાંભળતી હોય એટલે જરાક તકલીફ પડે બોલવામાં, એટલે જરાક ગોતું છું કેમ બોલવું. હા, સલવાલા મોહમ્મદ વાલે મોહમ્મદ. અલ્હામ્દુલિલ્લાહ, આપણી આ કામકાજ થઈ રહ્યું છે બરાબર. આપણી જે ઇમારતો છે એને માનસિંહ ને નવું નવું બધું થઈ રહ્યું છે. અહીંયા બારે નીકળું એટલે એક ભેગો થાય જ મને. શેખ, જો તો આટલો કચરો કર્યો છે, તું પાડી લે, તને કેમ ઈ જ દેખાય છે? તને વખાણ કરવાનું મન નથી થતું કે આ કચરા પાછળ એટલું કામ થઈ રહ્યું છે? પણ એને એ સૂજે જ ના. કારા ચશ્મા પહેરા હોય એટલે કારું જ દેખાય. કેમ વખાણ કરવાનું એને મન થાય ના કે આના પાછળ શું છે, શું થઈ રહ્યું છે? કોઈની કામયાબી એના ગળેથી ઉતરે જ ના. એ ખુદાના બંદા, આ દીન મને તમને શીખાડે છે કે વખાણનો જ્યારે મામલો આવે એ ક્યાંય હદીસ મેં નથી સાંભળી, પણ હવે આ પડી એમ રાયજ થઈ ગયું છે. મને ખબર છે, જ્યારે વખાણની વાત આવે ને તો અહીંયા બધે અડધા મૌલવી બધા આવે. મેં હજી સુધી નથી વાંચી, હશે કદાચ. કઈ છે ઓલી હદીસ વખાણની, બોલો તમે. હે, ઓલો અહીંયા વખાણ કરવા આવે જયારે, આ બધે શાહીક ને એનું કામ છે બધે, એલાનવારો બધે. કોઈ જો વખાણ ને લાયક હોય ને વખાણ ના કર્યા તો જુલ્મ કર્યો, બરાબર. વાત સાચી છે, પણ હદીસ છે કે નથી એની મને નથી ખબર. સલવાલા મોહમ્મદ વાલે મોહમ્મદ. વખાણ એટલે શું? સારી ભાવનાઓ, ધ બેલ્સ ઇમોશન, મફત છે એમાં કઈ ખર્ચો થતો જ નથી, પણ એમાં પણ મારી જીભ અટકાઈ જાય. ડગલે ને પગલે આ દીન મને શીખાડે છે કે તમે સમાજની અંદર સારો માહોલ કેમ બોલું, ફેટ સિર્ક્યુલે દે ઝોન્ડ પોઝિટિવ, સારી ભાવનાઓ, સારી હવાઓ જે છે ના સમાજની અંદર એને ફેલાવો. આ બધે આયરાશીઓ છે ને, આમાંથી ક્લીમ નીકળે છે. એ જ પ્રમાણે સમાજની અંદર સારી સારી ભાવનાઓને ફેલાવો. કેટલા દાખલા છે, બે જણા નમાઝ પડતા હોય આજુબાજુમાં, તો આપણે મુસાફીઓ કરીએ છીએ ને, પહેલો સવાલ બધા કરતા હોય છે, કઈ બીવાનું નથી. ઇન્શાલ્લાહ, હવે મુનાને જવાબ દે, સાથે રહેતા હોય એટલે શીખી જાય બધી આદત. ઇન્શાલ્લાહ બધા કરતા હશે. મને ક્યારે સૂજે છે કે હું કોકના બાજુમાં નમાઝ પડતો હોય યા કોઈ મારા બાજુમાં નમાઝ પડતો હોય અને મુસાફીઓ આપણને શીખાય છે કે મુસાફે તમારા જબાનથી નીકળે ગફર અલ્લાહ લખ, ખુદા તારા ગુના માફ કરી દે, તકબ્બલ્લાહ લખ, ખુદા તારી નમાઝ દે. કેમ નમાઝ એના માટે પડી હતી? નમાઝ તો ખુદાની હતી, નમાઝ એની પોતાની વાજીબાથી પડતો હતો, પણ મને એના હકમાં દુઆ કરવી, એના વખાણ કરવા કે અલ્હમ્દુલિલ્લાહ આ મારા ભાઈ તે તારું એક હકને અદા કરી લીધો, ખુદા તારી મહેનતને કબૂલ કરે, ખુદા તારા ગુનાઓને બક્ષી આપે, ખુદા તારી દિલની મુરાદોને પૂરી કરે. આ બધી સારી સારી ભાવનાઓ, સારી સારી વાતો મને સૂજતી નથી. કેમ? કેટલી ફેરા બોલ્યો, કેમ નથી સૂજતી? કારણ કે હું પોતે અંદરથી ખાલી છું. અરબીમાં એક મકુલો છે ને કે આપણે ઓઠું કહેવાય, ફાકદુ શૈલાયો હતી, મારા જેવો દાખલો છે. ડબ્બો જેમ વધારે ખાલી હોય એમ અવાજ વધારે કરે, ડબ્બો જેમ વધારે ખાલી હોય એમ અવાજ વધારે કરે. ફાકદુ શૈલાયો હતી, જેના પાસે કાંઈ હોય ના ને કાંઈ ના આપી શકે. ભાવનાઓની વાત પણ એ જ છે. આ સારી ભાવનાઓ માટે મને ને તમને પોતાની તરબિયત કરવાની છે. તમે જુઓ, નાની નાનામાં નાની વસ્તુ ઇસ્લામ એના ઉપર એટલો ભાર આપ્યો છે, એટલો ભાર આપ્યો છે કે જેની કોઈ હદ નહીં. પોતાના મોમિન ભાઈને ખુશ કર, ક્યાંથી ક્યાં વાત જાય છે. નબીએ કરી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ, નબીએ કરીમે કહ્યું, મન સર્ર મુમિનન ફકત સર્રની વ મન સર્રની ફકત સર્રલ્લાહ.
જેણે પોતાના મો

મોમિન ભાઈને રાજી કર્યો, રસૂલે કહ્યું એને મને રાજી કર્યો, ને જેને મને રાજી કર્યો એને ખુદાને રાજી કરી નાખ્યો. શું છે આ? લેઝ ઓન્ડ પોઝિટિવ, ઓન્ડ ઇન ઓન્ડ એન ઓન્ડ ઇન ઓન્ડ. ડોન્ટ ઓન્ડ પોઝિટિવ. વાહ, એક સલવાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. માશરાની અંદર નાનામાં નાની વસ્તુ કુરાન મજીદની આયત છે, અને યહાં પર કેટલી આયતો. હું તમને એક દાવત આપું છું, દાવત. આયતને નથી નાખી, ઘરે જઈને પડજો. દેવવા કાલા મેઝો નાખવા નથી તાલીબ. સૂરે નિશાની 86 મી આયત, ચેપ્ટર 4 વર્સ નંબર 86, શપિત્ર કાત વેરસે કથોવાસીસ, પડજો. હું બીજી આયત પડું છું. ઘરોમાં આવવા જવાની, કેના ઘરોમાં જવું, કેવી રીતે જવું, શું જવું, અદાબ શું છે, તમે જુઓ કઈ રીતે ખુદા વંદે કરી મને તમને સમજાવે છે. એ મુસલમાન, તું મારો બંદો છો, દિલની વાતો ઉદારતા તારા અંદરમાંથી ને પેદા કર. કોઈ ના હોય ને તોય ઇરશાદ રબ્બુલ ઇઝ્ઝત થયો. સૂરે નૂર, કુરાન મજીદનો 24મો સૂરો, આયતનું નિશાન છે 61, ચેપ્ટર 24 વર્સ નંબર 61, શપિત્ર 24 વર્સે 61. બધાય ઘરોની વાત કરી, પછી ખુદા કહે છે ફઇઝા દખલતુમ બુયુતન, તમે જ્યારે તમારા ઘરોની અંદર ગરો, ફઇઝા દખલતુમ બુયુતન ફસલ્લમુ અલા અન્ફસકુમ તહિયતન મિન ઇન્દિલ્લાહ મુબારકતન તૈયબા. આઈ લોકો ઘરોની અંદર જ્યારે દાખલ થાવ તો તમારા પોતા ઉપર સલામ મોકલો, એવા સલામ કે જે ખુદા તરફથી ને હોય, બા બરકત હોય, સારા સલામ હોય. શું છે આ? શું ખુદા શીખવાડી રહ્યો છે? કે કોઈ પણ ન હોય ના, ને સલામના બે મતલબ, એક દુઆ, બીજું મારા તરફથી જમાનત. ઘરોની અંદર દાખલ થા તો જે ઘરમાં છે એના માટે સલામતીની દુઆ કે ખુદા તમને અમનો અમાનમાં રાખે. પણ બીજો મતલબ શું? મારા તરફથી ને તમને કંઈ દુઃખ નહીં પહોંચે, ખુદા તરફથી ને આ તહિયા છે, આ સલામ છે. પછી ખુદા શું કહે છે? કઝાલિકલ્લાહુ કઝાલિકા યુબયિનુલ્લાહુ લકુમુલ આયાત લઅલ્લકુમ તઅકિલૂન. અરે આ પ્રમાણે ખુદા તમને એમની નિશાનીઓ સમજાવે છે જેથી કરીને તમે અક્કલનો વપરાશ કરો. હા, આ ભાવના તો દિલની વાત હતી, અહીંયા ખુદા શું કહે છે? અક્કલનો વપરાશ કરો. યાને ખુદા વંદે કરી મને ને તમને એ કહી રહ્યો છે, એ મારા બંદા તારા અક્કલથી ને વિચાર, કે અક્કલનો તકાઝો તારી ફિતરતે વાતને માને છે કે જિંદગીમાં ઉદાર હોવું ને રહેવું એ બહુ સારી વસ્તુ છે. હવે એ વિચાર કર કે દિલની અંદર ઉદારતા કેટલી છે. લા જેનેરોઝિટે ઇમોશનલ. આ કરબલાનું વાક્યો એનું કારણ શું છે? ઘણા કારણો છે ના, એમાંનું એક આ છે. લા પોવરેટે ઇમોશનલ, le vide émotionnel. શું આપી શકતા લોકો? દુશ્મનો કઈ નહોતા આપી શકતા. કેમ? અંદરથી ને ખાલી હતા. કદાચ માલદાર હશે, પણ દિલના મામલામાં, ભાવનાઓના મામલામાં ફકીરમાં ફકીર, કાચા ગરીબ, તંગદસ્ત, હાજતમંદ હતા. ક્યારે પણ કોઈને આ વસ્તુ ના આવે, અને જ્યારે આવે તો આપણે ના કે સમય ખતમ થઈ ગયો હોય. આ વસ્તુ મને પેદા કરવાની છે કે મારી જિંદગીની અંદર લાગણીની વાતો, મોહબ્બતની વાતો, સારી નિયતની વાતો, સારી વસ્તુઓ એને મારી અંદર પેદા કરું. ક્યાં, શા માટે? લાલ બોલાય કહું મુફલિહૂન, જેથી કામયાબ લોકોની અંદર મારો શુમાર થઈ જાય. કરબલાની અંદર શું થયું તમે એક રિવાયત બયાન કરું. આશુરનો દિવસ ખતમ થઈ ગયો. એક શખ્સ કુર્રા ઇબ્ને કૈસ તમીમી, એ બયાન કરે છે કે જ્યારે કરબલાની અંદર હુસેનને શહીદ કરી નાખવામાં આવ્યા અને કૈદીઓને હવે કુફા તરફ રવાના કરવાનો સમય આવ્યો, ત્યારે એક વસ્તુ એવી છે કે જે હું ક્યારે નથી ભૂલી શકતો. કુર્રા ઇબ્ને કૈસ તમીમી કહે છે,

انس قول زینب એ વખતે ઝૈનબના જે બોલ હતા ને એ ઝાલિમ કહે છે હું નથી ભૂલી શકતો લા અનસા કૌલા ઝૈનબ તમને ખબર છે આ ઝાલિમોએ શું કર્યું છે આ બીબીઓને કેદી કરીને જ્યાં હુસૈન અને અસહાબે હુસૈનના લાશા હતા ને ત્યાંથી પસાર કર્યા છે અને ઇબ્ને કૈસે તમીમી કહે છે કે લા અનસ કૌલ ઝૈનબ ઝૈનબના એ બોલને હું નથી ભૂલી શકતો જ્યારે જનાબે ઝૈનબ એમના ભાઈના લાશા સામેથી ને પસાર થઈ આ કેવા મુસલમાન હતા શું કોઈ બહેનને એના ભાઈના લાશાના સામેથી પસાર કર

શકતો જ્યારે જનાબે ઝૈનબ એમના ભાઈના લાશા સામેથીને પસાર થઈ. આ કેવા મુસલમાન હતા? શું કોઈ બહેનને એના ભાઈના લાશાના સામેથી પસાર કરવામાં આવે, જે લાશાના તનથીને સરને જુદા કરી નાખવામાં આવ્યું હોય, જે લાશાને ઘોડવના તાપોથી પામાલ કરી નાખવામાં આવ્યું હોય? એટલા માટે આ ઝાલિમ કહે છે કે એ વખતે જનાબે ઝૈનબ જે બોલ્યા છે ને એવું નથી ભૂલી શકતો. હું પૂછીશ, ઝાલિમ તે શું શું સાંભળ્યું? તેનો જવાબ રિવાયતની અંદર છે. એણે કહ્યું, જનાબે ઝૈનબ લાશે હુસૈન પાસેથી ને પસાર થતા થતા કહેતા હતા, યા મુહમ્મદા, યા મુહમ્મદા, હાઝલ હુસૈન બિલ ઉરા, એ નાના રસૂલે ખુદા, એ નાના રસૂલે ખુદા, અરે જુઓ તો સહી, તમારો હુસૈન જે છે એ આ સહરાની અંદર પડ્યો છે, મુકત્તઉલ જુરમ મિલુદ બિદમા, નાના જુઓ તો સહી, તમારો હુસૈન જે છે એ ખૂનમાં રંગીન થઈ ગયો છે, મુકત્તઉલ જવારે, અય નાના જુઓ તો સહી, તમારો હુસૈન જે છે એમના શરીરના હરેક અવયવોને કાપી નાખવામાં આવ્યા છે, યા મુહમ્મદા, એ નાના રસૂલે ખુદા, જનાબે ઝૈનબે સલવાત પણ મોકલાવી હતી, યા મુહમ્મદા, એ નાના રસૂલે ખુદા, વ બનાતુક ઉસારા, એ રસૂલે ખુદા, તમારી દીકરીઓ બધી કેદી થઈ ગઈ છે, વ ઝુરિયતુક અલમુકત્તલા, અને તમારા ઔલાદ જે છે એ બધાયના લાશા કાપી કાપીને આ સરજમીન ઉપર પડેલા છે, અને ત્યારબાદ એ નાના, અરે હાલત એવી છે કે આ બધાય લાશા ઉપર, વનસ્ફી અલૈહા સબા, અરે આ લાશાઓ ઉપર માટીઓની હવા ચાલી રહી છે. આ કોણ કહે છે? ઇબ્ન કૈસ તમીમી કહે છે, હું આ નથી ભૂલી શકતો. ત્યારબાદ ઇબ્ન કૈસ કહે છે કે જ્યારે જનાબે ઝૈનબ આ કહેતા હતા ના, અને જ્યારે અમે જેટલા સામે હતા, ફઅબકત વલ્લાહ, અરે ખુદાની કસમ ખાઈને કહું છું, એ વખતે અમારા સાથે જેટલા લોકો હતા, ફઅબકત વલ્લાહ ખુલ્લા અધુવિન વ સદીક, અરે જેટલા દુશ્મનો હતા એ પણ રોવા લાગ્યા, અને દોસ્તો હતા એ પણ રોવા લાગ્યા. હા અઝીઝો, એક રિવાયત મેં મારા ઉસ્તાદથી ને સાંભળેલી છે, મેં કિતાબની અંદર નથી વાંચી. સૈયદ મોહમ્મદ નકવી બયાન કરે છે કે જ્યારે જનાબે ઝૈનબને આ લાશાઓ પાસેથીને પસાર કર્યા ના, તો એમાં અજબ નથી કે જ્યારે જનાબે ઝૈનબની નજર ભાઈ હુસૈન ઉપર પડેલી હશે તો કદાચ જુમલો નીકળ્યો હશે, અંત અખી અલ હુસૈન, એ મારા લાલ, મારા માજાયા હુસૈન, શું તું જ મારો ભાઈ હુસૈન છો? પણ મૌલાના કહે છે, કયું ચશ્મે તસવ્વુરથી હું જોઉં છું કે આજે ઝૈનબ હુસૈનને કહી રહ્યા છે ના કે શું તમે મારા ભાઈ છો, પણ એક જમાનો આવશે જ્યારે ઝૈનબ પાછી કરબલા આવશે, અરે શાયદ રૂએ હુસૈન કે છે, અય ઝૈનબ, શું તું જ મારી બહેન ઝૈનબ છે? અલ લઅનતુલ્લાહ અલ કૌમ અઝ-ઝાલિમીન, વસયઅલમુ અલ્લાઝીના ઝલમુ અય મુનકલબિયન કલબુન, ઇન લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજિઊન, રદન બિ કદાઈ વ તસ્લીમન લિ અમરિહ માતમ હુસૈન.